0: છાંવ મેં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હૈ, જીની હવા મેં આપણે હા લહો એ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ. હોવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હૈ. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હોવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હોવે આજે નાના નાના કદમ હૈ એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હૈ.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
2: આંગણવાડી જઈને તારો નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીમ કરાવ.
1: સોરાના નક કાપજુ, નાના રાખો વાર, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જીદાર.
2: ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ ડીલે આવે જોર.
1: સીરો દલિયો રાબડી, ફૂલી સોકા દાલ, પાંચે મહિને બાળ લે આ ખવાનું આલ.
2: અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો.
3: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
0: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
1: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
3: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
0: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચી કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
1: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
0: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસાર.

આપ સૌનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજની કાર્યક્રમ ખેતીવાડીને. જેમ કે ભાઈ બોનો, અમે અમારે ટેમ માટે હાજર થઈ જ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયની હાથે. તો ભાઈ બોનો, આજે અમારી કાર્યક્રમમાં આપ તકી વાતચીતનો વિષય હૈ કૃષિ વાનિકીને મહત્વને લઈને. તો ભાઈ બોનો, અણા વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપ તકી ઘણા કાની વાતે થાયેગા, પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપને હામરાવી દા ગીત ને મોરે કરા આપણી વાતે. તો ભાઈ બોનો, આપ સાંભળતા રહેશું આપણું

0: बहन बोनो गीत तो आयशो पूर्ण और गीत बात एक वक्त फिर आप सबनों घने मान स्वागत कर रहा हूँ हमारे आज के कार्यक्रम खेती बाड़ी में। जेम की बहन बोनो गीत के पहले आपने विषय बताड़ू तू कि आज आप बातचीत करवा वाला हूँ कि अपने कृषि वानिकी नु हूँ महत्व है न्याना हूँ लाभ है तो अना विषय माते बातचीत करवा बल्ले कार्यक्रम तक जुड़ी रहे हैं कल्याण काका तो सब की पहले अपने हम रे लड़ा नहीं बातें मोरे कर अपनी बातें। राम राम कल्याण काका।
1: राम राम अंजलि भाई जी। राम राम
0: कल्याण काका आपनु घनेमान स्वागत कर रहा हूँ हमारे आज से कार्यक्रम खेतीबाड़ी में। जिम के कल्याण काका आप टाइम टाइम माते कार्यक्रम तक जुड़ो हो खेती बाड़ी तक जुड़ी घना आकानी जानकारी आलो हो तो आज कल्याण काका अपने कार्यक्रम में बातचीत विषय है की कृषि वानिकी हूँ कहवा है ने आना हूँ लाभ है।
1: बिल्कुल लाख रूपये ने आप बात करी भाई जी के हवे दाड़े दाड़े समय एवो बदलाई गयो के खाली खेती माते आपणे निर्भर रहना संभव नथी। जमीन नो उपयोग खाली खेती बल्ले करे ई भी खबर आपणे फावतो नहीं। तो आपे जे भी वात करी के आज आपणे भाई ते के इस वात करेंगा के भाई कृषि वानिकी हूँ कहवा एना लाभ हूँ है। एना लाभ भी कई तरह ना है। सामाजिक लाभ हूँ है, एना आर्थिक लाभ हूँ है, एना पर्यावरण में हूँ लाभ है। तो मोटी मोटी बात आपणे करो भाई जी के कृषि ने वानिकी उत्पादन बढ़ावा बदले भी एने हाथे हाथ एनो लाभ बढ़ावा बदले भी एने हाथे हाथ आज आप पारिस्थितिकी तंत्र पर्यावरण बात करें आबोहवानी बात करें एने स्थिर राखवानी बात करें आपणे एना अरूपी आपणे खेतर આપણે જે ગામોનું જે દ્રશ્ય છે જે ગ્રામીણ જીવન હે એને રોકડને હાથે એટલે પેડ પૌધને હાથે ને આની ઝાડીને હાથે ઝાડી એટલે ઘાસ આ હે તે જે પ્રકારનું ખેતીને અલાવા જે ભી વનસ્પતિ આપણે ધરતી માથે ઉગી રહી છે એને હાથે સંબંધ બઢાવીને આપણે એનો લાભ લેવો હોય એનો મોટો મોટો આપણે કહી શકીએ કે આ જ કૃષિ વાનિકી છે। ખેતી કરવી હે એને હાથે હાથે વનો ઉપર ભી આપણને લાભ લેવો હોય। હવે આપણે મોરેજી વાત કરો તો કૃષિ વાનિકી હું હે કે એક તરફ થકી બિલકુલ નિરંતર ચાલવા વાળી વાત હે। એવું નહીં કે આપણે એક વખત કર્યો એક સિઝનમાં કર્યો બંધ થઈ ગયું। આ નિરંતર ચાલવા વાળી ક્રિયા હે જે પારિસ્થિતિક એટલે આપણે શારેડી જે આપણી આબોહવા હે શારેડી આપણી જેવી સ્થિતિ હે એનો પ્રાકૃતિક જે સંસાધન હે પ્રાકૃતિક એટલે હોય પેડ પૌધો ઝાડીએ ઘાસ ઓર કોઈ પેડ મેં સબ પ્રકારના ઈંધન વાળા પેડ આવી જાય ફલ વાળા પેડ આવી જાય એના સબને હાથે એક તરફ કી મેનેજમેન્ટ વાળી વાત એના હાથે પ્રબંધ કરવો પડેગા આપણે એના થકી આપણે એ કરવું પડેગા કે ખેતર કૃષિ આ બારે માસી થઈ જાય મતલબ બારે મહિને આપણને શારેડી લીલું વાડી જ દેખાતું રહે ને એના થકી હું તો કહે કે ઉત્પાદનમાં બી આપણને વિવિધતા મળેગા એના હંગને હાથે થકી આપણી જે સામાજિક સંસ્થા હે આપણી જે સંસ્કૃતિ હે જે સમાજ જીવન હે જે માનવ જીવન હે એને હાથે બી આ બહુ ફાયદાની વાત કરી
0: જેમ કે કલ્યાણ કાકા આપે બતાડ્યું કૃષિ વાનિકી હું કહેવાય ને હરતે આ ખેતીને હાથે હાથે આપણને કરવી હે તાકી બારે મહિને આપણને કાંઈ ને કાંઈ મળતું રહે। જેમ કે ઘણી અસલ તરીકા થકી આપ ઘણા ખાની વાતે બતાડી રહો તો આઈસ આને બઢાવો આલવા બદલે આપણે ભાઈ બહેન હું કરી શકીએ?
1: દેખો હું આગળ ઈસ વધી રહ્યો ધીરે ધીરે કે આપણે હવે વાત કરી હવે આને હું થા હે સૌથી મોટી વાત કે આપણી જે જમીન હે હવે એની જમીનનો ઉપયોગ પારંપરિક ભી કરવો હે ને નવીનતા આધુનિક તરીકે થકી ભી આપણે એનો ઉપયોગ હેરતી કરી શકીએ બે થકી આપણે એનો ઉપયોગ કરી ને એનામાં પછી આપણને આણા વનને હાથે આપણે પારંપરિક તરીકા અને આધુનિક તરીકા એના થકી રોકડો થઈ ગયા ખેતીવાડી થઈ ગઈ ફસલે થઈ ગઈ ને એને હાથે પશુપાલન થઈ ગયું એના હંગ્રને એ ખાતીઓ લઈને આપણને ચાલવું પડેગા। ને બીજી વાત કરવા આપણે કે સૌથી મોટી વાત આપણે કે જે જમીન હે એ જમીન સિંચાઈવાળી બી રહે ને ઘણા ટકા વર્ષા આધારિત બી રહે બે આડી થા જે કરી પાણીની આપણને ઉપસ્થિતિ રહે પાણી આપણને મળે એ રીતે સિંચાઈ કરે ને જે નથી મળતું એ વર્ષામાં જે આપણે વરસાદના દાણામાં જે પાણી મળે એને હાથે કરે તો એના હારું હું થાકા કે ભોજન હે ઈંધન હે સારો હે લકડી હે એને હાથે હાથે ખાતર હે એના ઉત્પાદનમાં બી આપણે નાણામાં સહયોગ મળેગા। હવે સૌથી મોટી વાત જે આપણે વિચાર કરો હા કે ભાઈ આપે જે કહ્યું ને કાણારું શું કરવું પડે આપણે તો આજે કૃષિ વાનિકીની જે વાત કરો તો એ વાનિકી આપણને હું હું જોડાઈ શકે એક તો આપણે દેખો કે સંસાધનના આધાર જે આપણા સંસાધન જોવે આપણને એની એક તો સુરક્ષા થઈ જાય હવે એને આધાર ઘણા આપણે દેશી પ્રકારના જે રોકડ હે જે ઝાડીએ હે એના ઉપયોગ ઉપર આપણું ધ્યાન જાગા કે ભાઈ આણંદ હરતે ઉપયોગ કરવો આણંદ હરતે કરવું જોઈએ ને બીજી વાત હું કે જે પડત જે ભૂમિ હે જે જમીન હે આપણી એને ઉપયોગ હરતે કરવો રહ્યો એનો આપણે સામાજિક ને સાંસ્કૃતિક મૂલ્ય જે મેં શુરમેશ વાત કરી હતી કે આ સમાજ જીવન ઉપર આપણે સાંસ્કૃતિક મૂલ્ય માટે બી આનો પ્રભાવ પડે તો એનો આપણને રીતે કામ કરવું પડે આ હંગરીએ વાતે આપણને ધ્યાનમાં રાખી ને આપણને આ જમીનનો ઉપયોગ
0: કરવો પડે.
1: હવે ઘણા વખત આપણને વિચાર પડે ભાઈ લોકો કે ભાઈ આ તો બાપ દાદા કરતા આવી રહ્યા, ઠીક છે, હવે જે રોકડો બોરિયા રોકડો જંગલ થઈ રહ્યો, જંગલ થઈ રહ્યો, ખેતી થઈ રહી, ખેતી થઈ રહીને મતલબ પશુપાલન કરીને સબ કરીને, પણ આના હંગરને એ ખાતીઓ લઈને જે આપણે કામ કરંગા
0: હવે,
1: તો આના ઘણા લાભ ભાઈ જે આપણને સૌથી મોટી વાત આપણે એમ કરે કે અંતે સૌથી મોટો જે પર્યાવરણનો મેં આપણે કીધું ને કે આપણી જે આબોહવા હે એના ઉપર હું લાભ થાગા, તો આપણે જે પ્રાકૃતિક રૂપથી જે વન હે એના ઉપર જે દબાવ બની રહ્યો એક તે કમ થઈ જાગા
0: હવે.
1: એને બાદ હું થાગા કે જે આપણે રોકડ હે ગહેરી જળવાળા જે રોકડ હે એનાને જે પોષક તત્વ જુમે એ બી એને મળતા રહેગા અને એના બદલાઈ બદલાઈને પુનર્ચક્રણવાળી વાત આપણે કરી શકીએ. ફેર પારિસ્થિતિક પ્રણાલી જે આપણે વિચાર કરી રહ્યા કે ભાઈ આપણે સારે અડીની જે આબોહવા જે પરિસ્થિતિ એનામાં જે બી એને સુરક્ષિત રાખવા બદલે આપણે કામ કરી રહ્યા હા એને સુરક્ષા કરી શકા આપણે.
0: હવે
1: આપણે જે કામ લઈ રહ્યા એને બહુ મોટી સુરક્ષા થઈ જાગા. વેને હાથે હાથે હું થાકા કે ઘણા વખત હું થાય ભાઈજી કે જે પેડ પૌધો રહે એનું નુકસાન બી ઘણું ભોગી રહ્યું હોય, મિટ્ટીનો કટાવ બી થઈ રહ્યો હોય, પોષક તત્વની કમી બી થઈ રહી હે, તો યો સબ રોકાઈ જાગા. ખાસ કરીને સૌથી મોટો ફાયદો એ થાકા કે કૃષિ વાનિકીના આધાર ઉપર કે આ જે ઉપજાઉ મિટ્ટીના જે કટાવ થઈ રહ્યા હે એનામાં બી આપણને કમી મળેગા. બીજી હું તો ઘણા વખત આપણે દીકું ભાઈજી કે મિટ્ટી મેં જે રહે ને એ ઘણા વખત વાષ્પીકરણ થઈ જાય, નમી કમ થઈ જાય મિટ્ટી મેં, ને એના કારણે જે સૂક્ષ્મ તત્વ રહે એ બી કમ થઈ જાય.
0: હવે
1: તો આને થકી સૌથી મોટો ફાયદો એ થાગા કે વાષ્પીકરણ કમ થાગા, જમીનની નમી બરાબર બની થકી રહેગા, જે સૂક્ષ્મ તત્વ હે જે જલવાયુમાં જરૂરત હે એનામાં બી આપણને સુધાર થાગા.
0: હવે
1: ને સૌથી મોટી વાત કે આ જે કૂડા કચરા આપણે કરો એનામાં હું થાગા કે આ મિટ્ટી વ્યર્થ ચલી જાય.
0: હવે
1: તો એના થકી બી આ કૂડો કચરો આપણે નાકંગામાં કેમ કે આ ઉપયોગ કરંગા, તો આનો આપણે ઉપયોગ કરો, આપણે તો કરી છે આ બાપ દાદા પારંપરિક રૂપ થકી આજે ઉકડમાં જે કચરો આવે ખેતરમાં તો નાખી દે.
0: હવે
1: તો એનો બી આને મિટ્ટીની સંરચના એટલે મિટ્ટીને તાજી કરવામાં પોષક તત્વને લાભ મેં આપણને ઘણો ફાયદો છે.
0: હવે
1: ને એને બાદ અગર આપ વાત કરોગા તો સારે અડી થકી આપણને ઘણો ફાયદો જ ફાયદો. જલવાયુ જયારે આપણે આજકાલ જલવાયુ પરિવર્તનના જે આપણે તકલીફે વેટી રહ્યા ભાઈજી, એના થકી હું તાકા કે જલવાયુ પરિવર્તન વાળું તકલીફ મટી જાગા ને આજે જલવાયુ હોય આબોહવા સ્થિર થઈ જાગા. તો સ્થિર થઈ જાગા તો આપણને જે કઈ પ્રકારના સંકટ થકી આપણે સામનો કરી રહ્યા જે સંતા કરી રહ્યા એને થકી આપણને નિજાત મળેગા. હવે થઈ ગઈ વાત આપણે આર્થિક. આર્થિક એટલે સીધી સીધી વાત ભાઈ કે કિસાન ભાઈ યા કોઈ બી કોઈ કામ કરવું ચાહે નવું કામ કરવું ચાહે તો પહેલા એ જ વિચાર કરે કે ભાઈ આનામાં મને આર્થિક રૂપ થકી હું ફાયદો હોય. જયા કામ મેં બે પૈસાનો ફાયદો થાય એ કામ ભાઈ લોકો વધારે કરે. તો ભાઈ એને બતાડે કે કૃષિ વાનિકી અગર આપણે કરંગા તો આનાથી એક તો આપણને ખાવાનો અનાજ હે, બરીતુ હે, સારો હે, ખાતર હે, લાકડું, લાકડું એટલે કઈ પ્રકારનું લાકડું, લકડી ઈંધણની બી મળે ને ઇમારતી લકડી બી મળે આપણને, તો એનો ઉત્પાદનમાં આપણે વૃદ્ધિ થઈ જાય, ખૂબ ઉત્પાદન વધી જાય. એને હાથે હાથે આપણે દેખા કે ફસલે દાડે દાડે દાડે દાડે કમ થઈ રહી, ઘટી રહ્યું એનું ઉત્પાદન, એની ગુણવત્તા ઘટી રહી. તો એના હારું હું થાકા કે આપણે એકલ ફસલ કરતા હતા એનાથી ધીરે ધીરે ફસલે બી બદલેગા, એના હાથે રોકડો બદલેગા, એના હાથે જમીનનું જે વાતાવરણ એ બદલી જાગા, તો એનાથી બી આપણને જે ફસલની જે વિફળતા હે જે આપણે નુકસાન ઉઠાવી રહ્યા એ બી આપણને ફાયદો રહેગો.
0: હવે
1: સબ થકી મોટો ફાયદો એ થાકા કે આણામાં હું થાકા કે નિરંતર પહેલા જ વાત કરી હતી આપણે કે નિરંતર આણામાં ઉત્પાદનની વૃદ્ધિ થાકા, ગુણવત્તાની વૃદ્ધિ થાકા, તો એના કારણે જોઈ જાગા કે જે કૃષિ થકી જે ઇન્કમ આવે આપણને જે આમદની મળે ખેતીવાડી થકી એની આમદની બી આપણે વૃદ્ધિ થઈ
0: શકે.
1: સૌથી મોટી હું થાકા ઘણા વાત કે જે શહેરી અને ગ્રામીણ આબાદી છે એને રોજગાર બી ઘણું મળેગા, કેમ કે ઉત્પાદન વધેગા એને થકી પછી આ મોટા મોટા ઉદ્યોગો મેં કલ કારખાનામાં જે કામ હે એ બી વધી જાગા, તો એને થકી હું થઈ જાગા કે ગ્રામીણ આબાદી ને શહેરી આબાદી એને રોજગાર બી મળી
0: જાય.
1: સૌથી મોટી વાત હોય રોજગાર વાળી વાત તો કરીશ ને, તે રોજગારનો સૌથી મોટો ફાયદો થઈ જાગા કે ગ્રામીણ લોકો એ તો ખેતીવાડી થકી લાભ લેંગા ને જે શહેરી આબાદી હે એને નાણા કલ કારખાનામાં ફાયદો મળી જાય.
0: હવે
1: ને જાતે જાતે હું ત્રણ વાત ઓર કહી દઉં કે ભાઈ સમાજને હું લાભ થાય આનાથી, તો સૌથી મોટી વાત હે કે સમાજમાં રોજગારના સાધન વધેગા, તમારા ગ્રામીણ જનજીવન હે એનામાં સ્તર મેં વૃદ્ધિ થાગા.
0: હવે
1: પછી હું થાગા કે ખાદ્યનું ઉત્પાદનમાં જે ગુણવત્તા વધેગા ને વિવિધતા થઈ જાય, અલગ અલગ પ્રકારના ખાદ્યાન્ન આપણે ઉત્પાદન કરેગા, તો એના કારણે હું થાગા કે આપણે પોષણ અને સ્વાસ્થ્યમાં બી સુધાર થાય.
0: હવે
1: સૌથી મોટી વાત કે જે કૃષિ ગતિવિધિને જે આપણે સ્થાન હે મતલબ જે આપણે ખેતર હે યા કૃષિ યોગ્ય જે ભૂમિ હે એ ધીરે ધીરે ધીરે ધીરે જે સ્થાનાંતરિત થઈ રહી એ બી સમાપ્ત થઈ જાગા, ને સ્થિર થાગા અને સુધાર થાગા જે આપણે વાત કરીને કે એ કાયમ રહેગા એની ભૂમિમાં સુધાર થાગા, ને અગર ભૂમિનો સુધાર થઈ જાગા તો એક તરફ થકી સામાજિક અને સાંસ્કૃતિક રૂપ થકી આપણા ભાઈ બહેનોને ઘણો ફાયદો થાય.
0: હવે તો કલ્યાણ કાકા, જિંદગી આપી ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાતે બતાડી હે, તો આપનું ધન્યવાદ કરો હો કે આપ અમારે કાર્યક્રમ થકી જોડા ને મને આટલી અચ્છી જાણકારી આપી.
1: ભાઈજી, હું ભી ઘણે માન ધન્યવાદ કરું વાગડ રેડિયોનો, કિસાન ભાઈ બહેનોનો, કે આના કાર્યક્રમના માધ્યમથી આપ અમને ટેમ ટેમમાં ત્યાંના સોરામાં તે તેડો ને બે વાત કરો તો ભાઈ બોનો થકી મળવાનું લાભ મળે.
0: મેન બોનું, જેમ કે હવે આપણે વ્યાસમે કલ્યાણ કાકા જોડે તક હતો ને એણે આપણાની ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાતે બતાડી હે, તો આશા કરો કે આ હંગરી વાત

બનું અણસગી ખાતે કાર્યક્રમ ખેતીવાડી થી પડ છૂટ. આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એને મારા મેં આપ રાય સુછાવ અમને આલી શકો અમારા અણ પતા માતે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે. અમારો ફોન નંબર હૈ 9460051234. તો ભાઈ બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માથે એક

0: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હા રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હવે
0: આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.
2: આંગણવાડી જઈને તારો નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીમ કરાવ.
1: સોરાના નક કાપજુ, નાના રાખો વાળ, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જીદાર.
2: ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ ડીલે આવે જોર.
1: સીરો દલિયો રાબડી, ફૂલી સોકા દાલ, પાંચે મહિને બાલ લે આ ખવાનું આલ.
2: અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે પાણીની તર લાગી રહી હે, તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવો દે. બાએ હફતે ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ બી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં એને કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

આંગણવાડી જઈને તારું નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીમ કરાવ, સોરાના નક કાપજુ, નાના રાખો વાર, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જીદાર, ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ ડીલે આવે જોર, સીરો દલિયો રાબડી, ફૂલી સોકા દાલ, પાસે મહિને બાલને આ ખવાનું આલ, અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાંવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હા રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હો ભાઈ, અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હોવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હોવે
0: આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
2: આંગણવાડી જઈને તારું નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીમ કરાવ. સોરાના નક કાપજુ, નાના રાખો વાળ, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જી દાળ. ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ ડીલે આવે જોર. શીરો દલિયો રાબડી, થૂલી સોકા દાળ, પાંસે મહિને બાળ લે આ ખવાનું આલ. અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો.

0: ભાઈને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હા રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હો ભાઈ, અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હોવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હોવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. જાગૃતિ બોન, આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય?
2: નાના અંજલિ બોન, હું થા કા?
1: અરે જાગૃતિ બોન, આપણી જે નદીએ હે એ હુકી જાયંગા, ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
2: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
1: હોવે જાગૃતિ બોન, હર બૂંદ મેં આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
2: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશને પાણીનો સંગ્રહ કરવો, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ શકે.
1: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: એક માં જો પૂરી ઉમ્ર પરિવાર કે લીએ અપના સબ કુછ દે દેતી હૈ, ક્યા ઉસે અપને હી ઘર મેં અપને નામ કી જમીન નહીં મિલની ચાહિએ?
5: એક બેટી જો સપને લેકર બડી હોતી હૈ, ક્યા ઉસે વાકઈ ઉતના હક મિલતા હૈ જીતના ઉસકે ભાઈ કો?
4: ભૂમિ અધિકાર સિર્ફ દસ્તાવેજ નહીં, યે સુરક્ષા હૈ, સન્માન હૈ ઓર મહિલા કી ઉસ પહેચાન કા પ્રમાણ જિસે અક્સર હમ નજરઅંદાઝ કર દેતે હૈ.
5: આઈએ આજ હમ બદલાવ કી શરૂઆત કરે, મહિલાઓ કો દે ઉનકા હક જમીન પર ભી જિંદગી મેં ભી, મહિલાઓ કે ભૂમિ અધિકાર ક્યુંકી બરાબરી કા વાદા પૂરા ભી હોના ચાહીએ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: क्योंकि पहले अपना हमरी लड़ा नहीं बात है और एक आपकी बात है। राम राम कल्याण काका।
1: राम राम अंजलि भाई जी। राम राम
0: कल्याण काका, आपनु घणेमान स्वागत करो हूँ हमारे आज के कार्यक्रम खेतीवाड़ी में। जिम के कल्याण काका, आप टेम टेम माते कार्यक्रम तक जुड़ो हो, खेतीवाड़ी तक जुड़ी घना का जानकारी आलो हो, तो आज कल्याण काका अपने कार्यक्रम में बातचीत विषय है की कृषि वानिकी हूँ कहवा है ने आना हूँ लाभ है।
1: बिल्कुल, लाख रूपए ने आप बात करी भाई जी। कहवे दाड़े दाड़े समय वो बदलाई जो खाली खेती माते આપણે નિર્ભર રહેવું સંભવ નથી, જમીનનો ઉપયોગ ખાલી ખેતી બદલે કરે એ બી ખબર આપણને ફાવતું નહીં, તો આપે જે વાત કરી કે આજે આપણે ભાઈએ તો કે એ જ વાત કરેગા કે ભાઈ કૃષિ વાનિકી હું કહેવાય, એના લાભ હું હી, એના લાભ બી કઈ તરહના હે, સામાજિક લાભ હું હે, એના આર્થિક લાભ હું હે, એના પર્યાવરણમાં હું લાભ હે। તો મોટી મોટી વાત આપણે કરો ભાઈજી કે કૃષિ ને વાનિકી, વાનિકી એટલે વન વિસ્તારનો કાર્યક્રમ, કૃષિ એટલે ખેતીવાડી। તો કૃષિ વાનિકી એક તરફથી કે આપણે પાસે જે જમીન હે એનો ઉપયોગ, મેં આપને કહ્યું ને પહેલે કે એનો ઉપયોગ ખાલી ખેતી બદલે જ ન કરવો આપણે, એને હાથે હાથે એનું ઉત્પાદન બઢાવવા બદલે બી, એને હાથે હાથે એનો લાભ બઢાવવા બદલે બી, ને એને હાથે હાથે આજે આપણું પારિસ્થિતિકી તંત્ર એટલે જે આ પર્યાવરણની જે આપણે વાત કરે, આબોહવાની જે વાત કરે, એને સ્થિર રાખવાની વાત કરે આપણે, એના અરૂપી આપણે ખેતર ને આપણે જે ગામોનું જે દ્રશ્ય જે ગ્રામીણ જીવન હે એને રોકડને હાથે એટલે પેડ પોદને હાથે ને આની ઝાડીઓને હાથે, ઝાડી એટલે ઘાસ હે આ હે તે જે પ્રકારનો ખેતીને અલાવા જે બી વનસ્પતિ આપણે ધરતી માટે ઉગી રહી છે એને હાથે સંબંધ બઢાવીને આપણે એનો લાભ લેવો હોય એનો મોટો મોટો આપણે કહી શકીએ કે આ જ કૃષિ વાનિકી હે, ખેતી કરવી હે એને હાથે હાથે વનો ઉપર બી આપણને લાભ લેવો હોય। હવે આપણે મોરેજી વાત કરો તો કૃષિ વાનિકી હું હે કે એક તરફ થકી બિલકુલ નિરંતર ચાલવા વાળી વાત હે, એવું નહીં કે આપણે એક વખત કર્યો યા એક સીઝનમાં કર્યો બંધ થઈ ગયું, આ નિરંતર ચાલવા વાળી ક્રિયા હે જે પારિસ્થિતિક, પારિસ્થિતિક એટલે આપણે શારેડી જે આપણી આબોહવા હે, શારેડી આપણી જેવી સ્થિતિ હે, એનો પ્રાકૃતિક જે સંસાધન હે, પ્રાકૃતિક એટલે હોય પેડ પૌધો ઝાડીએ ઘાસ ઓર કોઈ પેડ મેં સબ પ્રકારના ઈંધન વાળા પેડ આવી છે, ફલ વાળા પેડ આવી છે, એના સબને હાથે એક તરફ થકી મેનેજમેન્ટ વાળી વાત, એના હાથે પ્રબંધ કરવો પડેગા આપણને, ને એના થકી આપણને એ કરવું પડેગા કે ખેતર કૃષિ આ બારે માસી થઈ જાય, મતલબ બારે મહિને આપણને શારેડી લીલું વાડી જ દેખાતું રહે, ને એના થકી હું તો કહે ઉત્પાદનમાં બી આપણને વિવિધતા મળેગા, એના હંગને હાથે થકી આપણી જે સામાજિક સંસ્થા અહીં આપણી જે સંસ્કૃતિ હે જે સમાજ જીવન હે જે માનવ જીવન હે એને હાથે બી આ બહુ ફાયદાની વાત કરી।
0: જેમ કે કલ્યાણ કાકા આપે બતાડ્યું કૃષિ વાનિકી હું કહેવાય ને હરતે આ ખેતીને હાથે હાથે આપણને કરવી હે તાકી બારે મહિને આપણને કાંઈ ને કાંઈ મળતું રહે, જેમ કે ઘણી અસલ તરીકા થકી આપ ઘણા કાની વાતે બતાડી રહો, તો આઈસ આને બઢાવો આલવા બદલે આપણે ભાઈ પણ હું કરી શકીએ?
1: જો હું આગળ ઈસ વધી રહ્યો ધીરે ધીરે કે આપણે હવે વાત કરી, હવે આને હું થા હે સૌથી મોટી વાત કે આપણી જે જમીન હે એની જમીનનો ઉપયોગ પારંપરિક બી કરવો હે ને નવીનતા આધુનિક તરીકે થકી આપણે એનો ઉપયોગ કરતી કરી શકે, બે થકી આપણે એનો ઉપયોગ કરી ને એના પછી આપણને આના વનને હાથે આપણે પારંપરિક તરીકા અને આધુનિક તરીકા એના થકી રોકડો થઈ ગયા, ખેતીવાડી થઈ ગઈ, ફસલે થઈ ગઈ ને એને હાથે હાથે પશુપાલન થઈ ગયું, એના હંગ્રને એ ખાતીઓ લઈને આપણને ચાલવું પડેગા। ને બીજી વાત કરે આપણે કે સૌથી મોટી વાત આપણે કે જે જમીન હે જમીન સિંચાઈ વાળી બી રહે ને ઘણા ટકા વર્ષા આધારિત બી રહે, બે આડી થા જે કરી પાણીની આપણને ઉપસ્થિતિ રહે, પાણી આપણને મળે એ રીતે સિંચાઈ કરે, ને જે નથી મળતું એ વર્ષામાં જે આપણે વરસાદના દાણામાં જે પાણી મળે એને હાથે કરે, તો એના અરૂ હું થાકા કે ભોજન હે, ઈંધન હે, સારો હે, લકડી હે, એને હાથે હાથે ખાતર હે, એના ઉત્પાદનમાં બી આપણે નાણામાં સહયોગ મળેગા। હવે સૌથી મોટી વાત જે આપણે વિચાર કરો કે ભાઈ આપે જે કહ્યું ને કાણારું શું કરવું પડે આપણે, તો આજે કૃષિ વાનિકીની જે વાત કરે તો એ વાનિકી આપણને હું હું જોડાઈ શકે, એક તો આપણે દેખાય કે સંસાધનના આધાર જે આપણા સંસાધન જોવે આપણને એની એક તો સુરક્ષા થઈ જાય, વેને હાથે ઘણા આપણે દેશી પ્રકારના જે રોકડ હે જે ઝાડીએ હે એના ઉપયોગ ઉપર આપણું ધ્યાન જાગા કે ભાઈ આણંદ હરતે ઉપયોગ કરવો, આણંદ હરતે કરવું જોઈએ, ને બીજી વાત હું કે જે પડત જે ભૂમિ હે જે જમીન હે આપણી એને ઉપયોગ હરતે કરવો રહ્યો, એનો આપણે સામાજિક ને સાંસ્કૃતિક મૂલ્ય જે મેં શુરમેશ વાત કરી હતી કે આ સમાજ જીવન ઉપર આપણે સાંસ્કૃતિક મૂલ્ય માટે બી આનો પ્રભાવ પડે, તો એનો આપણને રીતે કામ કરવું પડે, આ હંગરી વાતે આપણને ધ્યાનમાં રાખી ને આપણને આ જમીનનો ઉપયોગ કરવો પડે। હવે ઘણા વખત આપણને વિચાર પડે ભાઈ લોકો કે ભાઈ આ તો બાપ દાદા કરતા આવી જાય, ઠીક હવે જે રોકડો ભર્યો રોકડા જંગલ થઈ રહ્યો, જંગલ થઈ રહ્યો, ખેતી થઈ રહી, ખેતી થઈ રહી, મતલબ પશુપાલન કરી રહ્યા, સબ કરી રહ્યા, પણ આના હંગરને એ ખાતીઓ લઈને જે આપણે કામ કરંગા તો આના ઘણા લાભ હે ભાઈજી આપણને, સૌથી મોટી વાત આપણે એમ કરે કારણ કે સૌથી મોટો જે પર્યાવરણ મેં આપણે કીધું ને કે આપણી જે આબોહવા છે એના ઉપર હું લાભ થાય તો આપણે જે પ્રાકૃતિક રૂપથી જે વન હે એના ઉપર જે દબાવ બની રહ્યો એક તે કમ થઈ જાય
2: હવે
1: એને બાદ હું તાકા કે જે આપણે રોકડ હે ઘેરી જળવાળા જે રોકડ હે એનાને જે પોષક તત્વ જુમે એ બી એને મળતા રહેગા અને એના બદલાઈ બદલાઈને પુનર્ચક્રણ વાળી વાત આપણે કરી શકીએ
2: હવે
1: ફેર પારિસ્થિતિક પ્રણાલી જે આપણે વિચાર કરી રહ્યા કે ભાઈ આપણે સારી અડીની જે આબોહવા જે પરિસ્થિતિ એને જે બી એને સુરક્ષિત રાખવા બદલે આપણે કામ કરી રહ્યા હા એને સુરક્ષા કરી શકા આપણે
2: હવે
1: આપણે જે કામ મેળવી રહ્યા એને બહુ મોટી સુરક્ષા થઈ જાય વેને હાથે હાથે હું થાય કે ઘણા વખત હું થાય ભાઈજી કે જે પેડ પૌધો રહે એને નુકસાન બી ઘણું ભોગી રહ્યું હોય મિટ્ટીનો કટાવ બી થઈ રહ્યો હોય પોષક તત્વની કમી બી થઈ રહી તો યો સબ રોકાઈ જાગા ખાસ કરીને સૌથી મોટો ફાયદો એ થાય કે કૃષિ વાનિકીના આધાર ઉપર કે આજે ઉપજાઉ મિટ્ટીના જે કટાવ થઈ રહ્યા એના મેં બી આપણને કમી મળેગા બીજી હું તો ઘણા વખત આપણે દીકું ભાઈજી કે મિટ્ટી મેં જે રહે ને એ ઘણા વખત વાષ્પીકરણ થઈ જાય નમી કમ થઈ જાય મિટ્ટી મેં ને એના કારણે જે સૂક્ષ્મ તત્વ રહે એ બી કમ થઈ જાય
2: હવે
1: તો આને થકી સૌથી મોટો ફાયદો એ થાય કે વાષ્પીકરણ કમ થાય જમીનની નમી બરાબર બની થકી રહે કારણે જે સૂક્ષ્મ તત્વ હે જે જલવાયુની જરૂરત હે એનામાં બી આપણને સુધાર થાય
2: હવે
1: ને સૌથી મોટી વાત કે આ જે કૂડા કચરા આપણે કરો એનામાં હું થાય કે આ મિટ્ટી વ્યર્થ ચલી જાય
2: હવે
1: તો એને થકી બી આ કૂડો કચરો આપણે નાકંગામાં કેમ કે આ ઉપયોગ કરંગા તો આનો આપણે ઉપયોગ કરો આપણે તો કરી છે આ બાપ દાદા પારંપરિક રૂપથી આજે ઉકડમાં જે કચરો આવે ખેતર મેં નાખી રહ્યા
2: હવે
1: તો એનો બી આને મિટ્ટીની સંરચના એટલે મિટ્ટીને તાજી કરવામાં પોષક તત્વને લાભ મેં આપણને ઘણો ફાયદો
2: હવે
1: ને એને બાદ અગર આપ વાત કરો તો શારેડીથી આપણને ઘણો ફાયદો જ ફાયદો જલવાયુ જયારે આપણે આજકાલ જલવાયુ પરિવર્તનના જે આપણે તકલીફે વેટી રહ્યા ભાઈજી એને થકી હું તાકા કે જલવાયુ પરિવર્તન વાળું તકલીફે મટી જાગા ને આજે જલવાયુ હોય આબોહવા એ સ્થિર થઈ જાગા તો સ્થિર થઈ જાગા તો આપણને જે કઈ પ્રકારના સંકટ થકી આપણે સામનો કરી રહ્યા જે સંતા કરી રહ્યા એને થકી આપણને નિજાત મળેગા હવે થઈ ગઈ વાત આપણે આર્થિક આર્થિક એટલે સીધી સીધી વાત ભાઈ કે કિસાન ભાઈ યા કોઈ બી કોઈ કામ કરવું ચાહે નવું કામ કરવું ચાહે તો પહેલા એ જ વિચાર કરે કે ભાઈ આનામાં મને આર્થિક રૂપથી કેવો ફાયદો હોય જયા કામ મેં બે પૈસાનો ફાયદો થાય એ કામ ભાઈ લોકો વધારે કરે તો ભાઈને બતાડે કે કૃષિ વાનિકી અગર આપણે કરંગા તો આનાથી એક તો આપણને ખાવાનો અનાજ હે બરીતુ હે સારો હે ખાતર હે લાકડું લાકડું એટલે કઈ પ્રકારનું લાકડું લકડી ઈંધનની બી મળે ને ઇમારતી લકડી બી મળે આપણને તો એનો ઉત્પાદન મેં આપણે વૃદ્ધિ થઈ જાય ખૂબ ઉત્પાદન વધી જાય એને હાથે હાથે આપણે દેખા કે ફસલે દાડે દાડે દાડે દાડે કમ થઈ રહી ઘટી રહ્યું એનું ઉત્પાદન એની ગુણવત્તા ઘટી રહી તો એના હારું શું થાય કે આપણે એકલ ફસલ કરતા હતા એનાથી ધીરે ધીરે ફસલે બી બદલેગા એના હાથે રોકડો બદલેગા એના હાથે જમીનનું જે વાતાવરણ એ બદલી જાગા તો એનાથી બી આપણને જે ફસલની જે વિફળતા હે જે આપણે નુકસાન ઉઠાવી રહ્યા એ બી આપણને ફાયદો રહે સૌથી મોટો ફાયદો એ થાય કે આણામાં હું થાય કે નિરંતર પહેલા જ વાત કરી હતી આપણે કે નિરંતર આણામાં ઉત્પાદનની વૃદ્ધિ થાય ગુણવત્તાની વૃદ્ધિ થાય તો એના કારણે જોઈ જાગા કે જે કૃષિ થકી જે ઇન્કમ આવે આપણને જે આમદની મળે ખેતીવાડી થકી એની આમદની આપણે વૃદ્ધિ થઈ
2: જાય
1: સૌથી મોટી હું થાય આણામાં વાત કે જે શહેરી અને ગ્રામીણ આબાદી હે એને રોજગાર બી ઘણું મળેગા કેમ કે ઉત્પાદન વધેગા એને થકી પછી આ મોટા મોટા ઉદ્યોગો મેં કલ કારખાનામાં જે કામ હેગા એ બી વધી જાગા તો એને થકી હું થઈ જાગા કે ગ્રામીણ આબાદી ને શહેરી આબાદી એને રોજગાર બી મળી
2: જાય
1: સૌથી મોટી વાત હોય રોજગાર વાળી વાત તો કરીશ ને હા તે રોજગારનો સૌથી મોટો ફાયદો થઈ જાગા કે ગ્રામીણ લોકો એ તો ખેતીવાડી થકી લાભ લેંગા ને જે શહેરી આબાદી હે એને આને કલ કારખાનામાં ફાયદો મળી જાગા ને જાતે જાતે હું ત્રણ વાત ઓર કહી દઉં કે ભાઈ સમાજને હું લાભ થાય આનાથી તો સૌથી મોટી વાત હે કે સમાજમાં રોજગારના સાધન વધેગા તમારા ગ્રામીણ જનજીવન હે એના મેં સ્તર મેં વૃદ્ધિ થાય પછી હું થાય કે ખાદ્યનું ઉત્પાદન મેં જે ગુણવત્તા વધેગા ને વિવિધતા થઈ જાય અલગ અલગ પ્રકારના ખાદ્યાનને આપણે ઉત્પાદન કરેગા તો એના કારણે થાય કે આપણે પોષણ અને સ્વાસ્થ્યમાં બી સુધાર થાય
2: છે
1: સૌથી મોટી વાત કે જે કૃષિ ગતિવિધિને જે આપણે સ્થાન હે મતલબ જે આપણે ખેતર હે યા કૃષિ યોગ્ય જે ભૂમિ હે એ ધીરે ધીરે ધીરે ધીરે જે સ્થાનાંતરિત થઈ રહી એ બી સમાપ્ત થઈ જાય ને સ્થિર થાય અને સુધાર થાય જે આપણે વાત કરીને કે એ કાયમ રહેગા એની ભૂમિમાં સુધાર થાય ને અગર ભૂમિનો સુધાર થઈ જાય તો એક તરફ થકી સામાજિક અને સાંસ્કૃતિક રૂપ થકી આપણે ભાઈ બહેનોને ઘણો ફાયદો થાય
2: હવે તો કલ્યાણ કાકા જિંદગી આપી ઘણી અસલ તરીકાથી ઘણા કાની વાતે બતાડી હે તો આપનું ધન્યવાદ કરો હો કે આપ અમારે કાર્યક્રમ થકી જોડાને મને આટલી અચ્છી જાણકારી આપી
1: ભાઈજી હું બી ઘણે માન ધન્યવાદ કરું વાગડ રેડિયોનો કિસાન ભાઈ બહેનોનો ત્યાંના કાર્યક્રમના માધ્યમથી કે આપ અમને ટેમ ટેમમાં ત્યાંના સોરામાં તે તેડો ને બે વાત કરે તો ભાઈ બોનો થકી મળવાનો લાભ મળે.
2: બેન બોનુ જેમ કે હવે આપણે વૈષ્ણવ કલ્યાણ કાકા જોડે તક હતો ને એણે આપણાને ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાતે બતાડી હે, તો આશા કરે હો કે હંગરી વાતે આપને ગમી હોંગા. કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી છૂટો પાડવાનો, તો છૂટો તો પાડો પણ સાથે પહેલા હમરી લાયક ઓર્કિડ ને મોરે પડા છૂટો.

મેનબોનું અણસગી ખાતે કાર્યક્રમ ખેતીવાડીથી પડા સૂટ. આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુછાવ મને આપી શકો અમારા અણા પતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હૈ 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9460051234. તો બહેન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમમાં અણસ ટેમ માથે એક નવા વિષયની હાથે તારું દી. રામ રામ, રામ રામ.

0: મારું નામ ગિલ્લી હૈ ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે પાણીની તર લાગી રહી હૈ. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હૈ તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હૈ.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.
2: આંગણવાડી જઈને તારું નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીમ કરાવ.
1: સોરાના નક કાપજુ, નાના રાખો વાર, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જી દાર.
2: ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ ડીલે આવે જોર.
1: સીરો દલિયો રાબડી, થૂલી સોકા દાલ, 5 મહિને બાલ ને આ ખવાનું આલ.
2: અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો.
0: ભૂમિ આવંટન હો, દાખિલ ખારિજ હો યા રાજસ્વ વિભાગની પ્રક્રિયા, હર બોનને મળે સહી જાણકારી, સહી માર્ગદર્શન ને બરાબરીનો અધિકાર. યાદ રાખો, જઈ બોન સશક્ત થાય યસ વિકાસનો સહી રાસ્તો નીકળે હૈ.
3: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: ભાઈ ને બોનો, આપણે ક્યારે વિચાર કર્યો હૈ કે જૈયા પેડની છાવ મે આપણે રહ હું યા આપણને કેટલી શાંતિ મળે હૈ, ઝીણી હવા મે આપણે હા લહ હું એ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ. હોવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હૈ. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
3: હોવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હોવે આજે નાના નાના કદમ હૈ એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હૈ.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવો દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ બી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં એને કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

0: ઓરાના નક કાપજુ, નાના રાખો વાર, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જી દાર,
1: ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ ડીલે આવે જોર,
0: સીરો દલિયો રાબડી, થૂલી સોકા દાલ, પાસે મહિને બાલ ને આ ખવાનું આલ,
1: અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો.

0: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હા લહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે.
1: હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા.
0: પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

આંગણવાડી જઈને તારો નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીન કરાવ, સોરાના નક કાપજુ, નાના રાખો વાર, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જીદાર, ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ ડીલે આવે જોર, સીરો દલિયો રાબડી, ફૂલી સોકા દાલ, પાંચે મહિને બાલ લે આ ખવાનું આલ, અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો.